0: बहन बहनों गीत बाद आप सभी फेरे स्वागत करो हूँ हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। जिम की बहन बहनों गीत थकी पहले हमें विषय बताड़ियो हतु कि आज हमें बात करवा वाला हूँ कि आज जो जलवायु परिवर्तन है अना दौर में स्थानीय ज्ञान सामुदायिक प्रयास ने अनुकूल खेती आडिया पण हेते वदो। अंजलि बोन आपण देखो हूँ कि प्रकृति ना जी संकेत है ने आ विज्ञान जो सफर है अना आपणे पूर्वज हता वी अना ने संकेत ने समझता हता। पेड़ों ने पत्तीए पक्षियों व्यवहार ने हवा ने बादल ने बदलती दिशा आ सब अपने पूर्वज ने मार्गदर्शन हता। पण आपण देखो हूँ कि आ सब संकेत अवेना टाइम में अस्थिर थई जाए। मौसम नो चक्र है वो बदलाई गयु है। तापमान आपण देखो हूँ कि बढ़ी रही है। वर्षा अनियमित थई गई है। आ स्थिति अपने आ ही काढ़े है कि अवेना टाइम में केवल पारंपरिक ज्ञान ही आपणे बलदे पर्याप्त नहीं है बल्कि आपणे वर्तमाननी परिस्थिति ने हिसाब खती नवी समझ ने वैज्ञानिक दृष्टिकोण ने हाथ आगाड़ी वधवू है। आ संतुलन आजे खेती ने मजबूत बनावेगा ने आपणे भी आगे वधावेगा।
1: होवे मनीषा बोन आपे सही कीधु। आए सवे वात करो तो आपणे मौसम ने अनुसार ज खेती नी योजना बनावी होगा। आपणे टेम माते निर्णय टेम माते फसल नु चयन ने बारिश आधारित जे खेती है एने अपनाव्यू होगा क्योंकि मौसम बदलाई गयु है एने अनुसार आपणे खेती ने भी आपणे बदलवो होगा। अगर वर्षा देर उदी थाय है तो बुवाई प्रभावित थई जा। अगर वधारे पानी पड़ी जा तो अपनी फसल खराब थई जा। एवं एक किसान भाई बहन जो है इना ने मौसम ना बदलता पैटर्न ने समझवो होगा ने एने अनुसार योजना करवी होगा। अगर गर्मी नो टाइम वधी गयो है तो जल्दी बुवाई वधारे तापमान सहन करवा वाली जे फसले है ये आपणे करवी होगा। अगर वर्षा कम थई रही है तो कम पानी में उगवा वाली जे किस्मे है एनो आपणे चयन करवो होगा। भाईन बनो आ बदलाव केवल विकल्प ज नथी बल्कि आवा वाला टाइम नी जरूरत है क्योंकि अगर आपणे मौसम ने अनुसार खेती करंगा एने अनुसार योजना बनावंगा तो आपणे लाभ मिलेगा। आपणे जे खेती है ये आपणे कही शकां के घाटा नो सोदो थई शका।
0: હવે અંજલિબોન એને સાથે ભાઈન બોનને કેવું ચાંગા કે વણને પરંપરાગત બીજનો ઉપયોગ કરવું હે વણને સુરક્ષિત ભવિષ્યની નેવ સ્થાનીય બીજો મે છુપી સહનશીલતા ને આત્મનિર્ભરતાને પરંપરાગત બીજોનું ચયન અને પ્રક્રિયાનું સખત મહત્વપૂર્ણ હિસ્સો હે સ્થાનીય ને પારંપરિક જે બીજ હે વી કેવલ ફસલ માટે જ નથી બલ્કે પેઢીઓને અનુભવને જ્ઞાનનો સંગ્રહ બી હે આ બીજ હે વી આપણે ક્ષેત્રની મિટ્ટી જલવાયુ ને પરિસ્થિતિઓને અનુસાર અસલ રહે હે એમ કરતી આપણે કહી શકો કે એમ હુકું સહન કરવાનું ને પાણીની કમી હોવાન બાદ બી વધવાનું ને કીટક હતી લડવાની ક્ષમતા રહે એ વધારે રહે અંજલિબોન આદિવાસી સમુદાય મેં દેશી બીજનો જો સંરક્ષણ હે ને ઉપયોગ હે વણને ન કેવલ ખેતીને સુરક્ષિત બનાવે હે બલ્કે વણને આત્મનિર્ભર ને સંસ્કૃતિની પહેચાનને ભી મજબૂત કરે હે। આજે આપણે ભાઈ બહેનોને જરૂરત હે કે વે અણ બીજને અપનાવીને બીજક હતી ભી સાંજા કરી ને નવી પેઢીઓ તક ભી પહોંચાવે।
1: હવે મનીષા બુન આપે સહી કીધું અણી પ્રકાર થકી આસે કાર્યક્રમ મેં આપણે ઘણી અસલ વાતે કરી રહો કે જલવાયુ પરિવર્તનના આણા ટેમ મેં આપણે સ્થાનીય જ્ઞાન ને સામુદાયિક પ્રયાસ અનુકૂળ ખેતીની દિશામાં હળતે આગાડી વધ ને આનો હું ફાયદો થઈ શકે તો આના વિશે માટે ઘણા કની વાતે આગાડી બી આપણે ભાઈન બોન નથી કે આપણે આમસ કરતા રંગા પર મારું મન થઈ રહ્યું છે કે આપણે ભાઈન બોનોને આપણે હામરાવી દા ગીત મોરે કર આપણી વાતે।
0: હવે અંજલિ બોન તો ભાઈન બોનો હામળો આ ગીત

0: ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરમ કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ગીત કે પહેલે આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાતને જાણ્યો કે હરતે આપણને પરંપરાગત જ્ઞાન ને નઈ સમજ ને વૈશ્વિક સંતુલન બનાવીને રાખવું હોગા એને સાથે આપણે જાણ્યું કે આપણને મોસમ ને અનુસાર ખેતી ની યોજના કરવી હોગા એને સાથે મનીષા બુન આપણે એ બી આપણા ભાઈ બહેનો ને બતાડ્યું કે પરંપરાગત બીજ આપણે બદલે હેતે જરૂરી હે આય સવે વાત કરો જીવિત મિટ્ટી ને મજબૂત ફસલ ની તો ભાઈ બહેનો મિટ્ટી સ્વસ્થ રહેગા તો આપણી ખેતી જે રહે એ અસલ થાકા અગર મિટ્ટી સ્વસ્થ નહીં હોગા તો ફસલ ભી મજબૂત નહીં થઈ શકે આપણે કેવું ચંગા ભાઈ બોનો ને મનીષા બોન કે જલવાયુ પરિવર્તન જે થઈ રહ્યું હે એનમાં અગર આપણી મિટ્ટી સ્વસ્થ નહીં હોગા તો આપણને ઘણા કાના નુકસાન હે જૈવિક તત્વ તકી ભરપૂર મિટ્ટી જે રહેગા એ વધારે ટાઈમ સુધી આપણી જે ચીજે હે એને રોકીને રાખી શકેગા પોતાને આવશ્યક પોષક તત્વ પ્રદાન કરેગા એ આને બદલે આપણને ગોબરની ખાદ કમ્પોસ્ટ હરી ખાદ ફસલ અવશેષ નો ઉપયોગ કરવો હોગા જે આની મિટ્ટી બદલે ઘણા જરૂરી હે એને સાથે આપણે જે રાસાયણિક ખાદ હે એનો વધારે ઉપયોગ નથી કરવો કેમકે આ આપણી મિટ્ટી ને કમજોર કરી દે હે ને મિટ્ટી મે જે જલ ધારણ કરવાની ક્ષમતા રહે હે ને જે એની ઉર્વરતા રહે હે એને કમ કરી દે હે એટલે આપણે ભાઈ બહેનોને કેવું ચંગા કે અગર આપણે મિટ્ટી ને જીવિત રાખવું હે એને પોષણ બનાવીને રાખવું હોગા જે જલવાયુ પરિવર્તન ને ખિલાફ લડવા મે ખુદને મજબૂત બનાવી શકેગા
1: હવે અંજલી બોન એને સાથે આપણે ભાઈ બોનને જળ સંરક્ષણ કરવું હે ને હર પાણીની બૂંદની મહત્વને સમજવું હે આપણે દેખો કે જળ સંરક્ષણ આજે ખેતીની સબખતી મોટી જરૂરત બની ચૂક્યું હે ખાસ કરીને આપણે દેખો કે ઝરણા ક્ષેત્રમાં પાણીની કમી હે વા હર બૂંદનું મહત્વ હે વો વધારે વધી જાય હે આપણે પરંપરાગત તરીકા ખતી મેળબંધી કરવી હે ખેતો માટે તાલાબ બનાવવા હે ચેક ડેમ બનાવવા હે ને મલ્ચિંગ ને અપનાવવું હે આ કેવલ પાણી નથી રોકતી બલકે આ મિટ્ટીની નમીને ભી બનાવીને રાખે હે બહેન બુનો અગર આપણે ખેતની નમી બની ખતી રહેગા તો વણા ખતી આપણે ફસલ હે વે હુકાયગા ની ને સમય માટે જીવિત ભી રહી શકેગા ને એને સાથે આપણે કેવું ચાંગા કે ઉત્પાદન માટે ભી અસર નહીં પડેગા અંજલી બુન એની સાથે અંજલી બુન આપણે દેખો કે આદિવાસી સમુદાય હી વી પેલ ખતી આ કઈ પરંપરાગત જળ સંરક્ષણ ઉપાય હી વી કરતા આવી રહી હે જેને આપણે ફેર ખતી અપનાવવાની ને મજબૂત કરવાની આવશ્યકતા હે ભાઈ બહેનો આ ન કેવલ ખેતીને સુરક્ષિત બનાવે હે બલકે આ પૂરા ક્ષેત્રને જળ સ્તરને ભી વધારે હે ને હદારે હે
0: હવે મનીષા બોન આપે સહી કીધું આયસ અગર વાત કરું હું ફસલની વિવિધતાની તો ભાઈ બહેનો આપને કેવું ચંગા કે આ જે ચીજે હે અગડેના ટાઈમે ઘણી જરૂરી હે
1: હવે
0: જોખીમ મે સુરક્ષા જે હે એ ફસલ વિવિધતા જલવાયુ સંકટ ને ટાઈમ મે આપણા સુરક્ષા કવચ ને વાણી કામ કરેગા અગર કિસાન ભાઈ બોન કેવલ એક જ ફસલ માટે નિર્ભર રહેગા તો આપણે દેખુંગા કે એ ખરાબ થવા બાદ એને ઘણું નુકસાન ઉઠાવવું પડેગા પણ ખેત મે અલગ અલગ પ્રકારની ફસલે જેમ કે અનાજ દાલે તિલહન ને સબ્જી એક હાથે લગાડંગા તો જોખીમ કમ હોગા
1: હવે
0: કહી શકો કે આંતકી એણની કહી શકો કે આંતકી ન કેવલ એણની આર્થિક સુરક્ષા થાગા બલકી આપણે જે પરિવાર હે એણનું પોષણ સ્તર ભી મજબૂત થાગા વિવિધતા આપણે પ્રકૃતિનો નિયમ હે જે વખત આપણે આને ખેતીમાં અપનાવંગા તો આપણે વધારે સ્થિર ને ટિકાઉ પ્રણાલીનું નિર્માણ કરી પંગા પોષણવાળી અણી દિશામાં એક નાની સી પહેલ થઈ શકે જે આપણે ઘરમાં સબ્જીએ ફળ હરે પત્તેદાર સબ્જીએ ઉગાવીને પરિવારને તાજા ને પોષક આહાર ભી ઉપલબ્ધ કરાવેગા ને એને સાથે આપણા ઘરમાં જે સૂર હે મહિલા હે એના સ્વાસ્થ્ય બદલે ભી જરૂરી રહે બદલતા ટાઈમે બજારમાં આપણે દેખો કે ખાદ્ય પદાર્થની જે ઉપલબ્ધતા હે ને કિંમત હે એ બે વધારે થઈ ગઈ હે એવા મેં પોષણવાળી એક મજબૂત સુરક્ષા કવચને રૂપમાં કામ કરેગા
1: એને સાથે અંજલી બન આપણે ભાઈ બહેનોને આ સમજવું હોગા કે જલવાયુ પરિવર્તન જેવી બડી ચુનૌતીનું સમાધાન આપણ એકલા નથી કરી શકતા હે એને બદલે આપણે સામૂહિક પ્રયાસની ભી આવશ્યકતા હે ગ્રામ સ્વરાજ સમૂહ કિસાન સમૂહ મહિલા સમૂહ અને યુવા મળીને આ સમસ્યાનો જો વિષય હે એને કાફી હદ તક કમ કરી શકે હે અનુભવ સાંજા કરી શકે સામુદાયિક નિર્ણય લઈ શકે હે ને આણખતીસ બદલાવ આવેગા ને આપણે ખેતી હે વે ભી પ્રભાવી બનેગા ને ટિકાઉ બનેગા એને સાથે આપણે દેખો કે સામુદાયની ભાગીદારી જે હે આપણે ખેતીની એક એવી પ્રણાલી વિકસિત કરે હે જેણ ખતે આપણે વર્તમાનની જરૂરતે ભી પૂરી થાયંગા ને આવાવાળી પેઢી હે વણન બલદે ભી આ સંસાધન સુરક્ષિત રહી પાયંગા
0: હવે મનીષા બુન આપે સહી કીધું આપણે કહી શકો કે બદલતા ટેન મેં આપણને આ સમજવું હોગા કે આપણને આના ટેન ને અનુસાર જ ખેતીની તૈયાર કરવું હોગા કેમકે આ વિકલ્પ હે જે આવાવાળી પેઢી બદલે ને અવડીના ટાઈમે આપણે બદલે ઘણું જરૂરી હે વાઇન બોનો એને સાથે આપણને પશુપાલન ભી કરવું હોગા પશુપાલનનું સમન્વય જલવાયુ અનુકૂલ બદલે એક સશક્ત મોડલ થઈ શકે કેવું ચંગા કે પશુ થકી મળવાવાળું ગોબર મૂત્ર આપણે ખેતમાં જૈવિક ખાદ બનાવે હે આપણે કેવું ચંગા કે ખેત તકી મળવા વાળું જે ચારો હે એ આપણે પશુઓ બદલે ઉપયોગી રહે તો આ એવું ચક્ર હે જેન તકી સંસાધન સહી જગ્યા ઉપયોગ થઈ જાયગા ને બાળતાની જે નિર્ભરતા હે એ ભી કમ થાગા. તો ભાઈ બનો અમે આપને એ જ કેવું ચંગા કે અગર આપણે પ્રકૃતિને હાથે સંતુલન બનાવીને રાખો ને આપણે સ્થાનીય જ્ઞાનને અપનાવો ને મળી જુલીને આ કાર્ય કરો તો આ જલવાયુ પરિવર્તનની જે ચુનૌતી હે એને આપણે અવસરને બદલી પાંગા,
1: હવે
0: એક આત્મનિર્ભર સમૃદ્ધ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરી પાંગા.
1: હવે અંજલિ બોન, તો આપણે ભાઈ બોન ખાતે આના વિશે માટે ઘણા કાની વાતે થઈ ગઈ હે ને આપણે દેખી રહીએ ટેમ ભી થઈ જોઈએ આપણે કાર્યક્રમ ખાતે સૂટ પડવાનું સૂટ તે પડે પણ જાતે ખાતે પહેલે એક બીજું ગીત સાંભળી લો.
0: હવે

0: ભાઈન બોનું ગીત તો આશું પૂરું નેણસ ગીત હાથે અમે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સૂટ આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચો અમને આલી શકો અમારે અણપત્તા માટે.
1: હવે ભાઈન બોનો અમાર પતુ હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બુનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નાવી શને હાથે તારું દી
1: રામ રામ રામ રામ.

0: સોમવારની ઈદના વિષયની હાથે આસનાના કાર્યક્રમની માધ્યમથી અંજલિ બોન આપણે વાત કરવા રહ્યા કે આપણે જે બોને હે એ થાકી ભી જાય હે, તો આપણે ઘર મેં જે દેખભાલ કરવા વાળા જે મનક હે એની દેખભાલ કોણ કરેગા?
1: ઓકે, તો જાગૃતિ બોન આપણે જે કહું કે આપણે સમાજમાં આપણી જે બોને હે એનાને પ્રાચીન કાલ તક ત્યાગ સેવા ને મમતાની પ્રતીક માન્યું છે હે. ઈમા બહેન પત્ની બેટી હર રૂપ મેં સબની દેખભાલનું દાયિત્વ ઉઠાવે હે. પણ આપણે ક્યારે વિચાર કર્યું હે જાગૃતિ બોન કે જે દેખભાલ કરે હે સબની એનાની દેખભાલ કોણ કરે? કેમ કે આજના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે સપ્તકી વધારે આ જરૂરી થઈ ગયો હે. જઈ વખત આપણી જે બોને હે એ ઘરના કામને હાથે બહાર તેના કામ બી કરી રહી હે, તે વખત એનાની અનદેખી ને એ થકાન જે હે એ એનાની શિકાર થઈ રહી હે.
0: હવે
1: એવા મેં આજે આપણે કાર્યક્રમમાં એ વાત કરાંગા કે આપણી બોનની દેખભાલ કોણ કરે ને આ કર્તવ્ય આપણે પરિવાર સમાજને હરતે નિભાવવું જોઈએ.
0: હવે અંજલિ બોન તો આ વાતે તો આપણે કરાંગા, પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે સાંભળેલા કે મોરે કરા આપણી વાતે.
1: હવે
0: બોને આપ સબ સાંભળતો રહો આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM.

0: ઈ હંમેશા અપેક્ષા એણંતકી આસ રહે કે ઈ પરિવારની જિમ્મેદારી ઉઠાવે. કઈ વખત વોરની સોરાની હાવહારોજીની સમાજની આસ ઉમેદ રહે ને એની ઉમેદ માટે ઈ આપણા દીકો હકે ઘણા કાની સમસ્યા તકી ગ્રસિત થઈ છે. હે
1: હવે
0: ઈ ખુદ માટે ધ્યાન નથી આલતી, ઈ ટાઈમ માટે આરામ નથી કરતી, સ્વાસ્થ્ય ને ભાવનાત્મક સ્થિતિ ભી એણની નજરઅંદાજ અણી વખત થઈ જાય છે. આપણે દીકો હકે થકાન જે હે ઈ શારીરિક કિસ્મત રહેતી, માનસિક ને ભાવનાત્મક થકાન નું જે અસર હે ઈ ભી આપણી બોનો માટે ઘેરું પડે હે. જઈ વખત રોજાના આપણી બોને વના પ્રશંસા વને આરામ વને કાંઈ ખાદે પીધે ઘણા લોકોનું કામ કરે હે, તે વખત ઈ મહિને મહિ તૂટી જાય હે. આપણી જે બોને હે ઈ આપણા દર્દ ની છુપાવી ની હંમેશા મુસ્કરાતી હોય આપણને દેખાય.

બી બીમાર થાય ને થાકી જાય હે પણ અક્સર આ કહેવાની ઇજાજત એને નથી આવતા ચૂલો ચોકો ઓફિસ સૂરની દેખરેખ બુઝુર્ગની સેવા તહેવારની તૈયારી આપણી જે પોન હર કામને જિમ્મેદારી થકી નિભાવે હે

0: જાગૃતિપુર ગીત તો આશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફર કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થી પહેલા આપણે જાણ્યું કે હરતે આપણી બોને ભી થાકી જાય હે ને એનાની દેખભાલ અગર કોઈ ન કરે તો એનાને માટે હું પ્રભાવ પડી શકે આ સવે વાત કરું કે સમાજ ને પરિવાર ની આન માટે હું જવાબદારી રહે તો કેવું છે અંગા બોન કે હર સદસ્ય ને જુએ કે આપણી બોનો ની મહેનત ને હમઝે ને એનાનું આદર કરે ઘરના જે કામ હે એનાને સાચા કરે તાકી આપણી બોનો ની ખુદ ને બદલા ટાઈમ મળી
1: પાવે
0: એને સાથે આપણાને એનાની ઈચ્છાઓ ને જરૂરત ને સાંભળવું હે એને હાથે એનાની જે સેવાએ હે એનાને ભી અનદેખું નથી કરવું એનાને માનસિક સ્વાસ્થ્ય ની ભાવનાત્મક સ્થિરતા માટે ભી આપણાને ધ્યાન આપવું હે એની સાથે જાગૃતિ બોન આપણી બોનો ને ભી ખુદ ને થોડું હમસવું હોગા જેમ કે આપણી બોનો ને ખુદ ને આરામ નું ને સ્વાસ્થ્ય ની પ્રાથમિકતા હે એને તય કરવી હોગા અગર આપણે આવું કરો તો આ કોઈ સ્વાર્થ નથી બલ્કિ આપણી જરૂરત હે બોને આપણાને ના કેવું શીખવું હે જિંદગી આપણું આત્મસન્માન વધેગા આત્મ દેખભાલ ભી આપણા બદલે જરૂરી હે જાગૃતિ બોન કેમ કે આ એક જીવન નો હિસ્સો હે મદદ માંગવા તકી આપણને કોઈ સંકોચ નથી કરવું આપણે ભી ઇન્સાન હો મશીન નથી ઘણી વખત એવું થાય હે કે આપણી બોને ઘરના વિષય જે મનક હે એના તકી કોઈ કામ બદલે મદદ નથી માંગતી ને એકલી એકલી ખુદ જ કરતી રહે તો આપણી બોને જુએ કે મદદ માંગી ને હલી મલી ને કામ કરેગા તો કામ વટાઈ જાગા ને આપણી બોને થાકેગા ભી નહીં
1: હવે અંજલિ બોન આપણે દેખો કે એક માં આપણે સૂર્ય બદલે રાત્રે જાગે હે એક બહેન આપણે ભાઈ ની હર જરૂર હમસે હે એક પત્ની પતિ ની હર છોટી મોટી વાતો નું ધ્યાન રાખે હે એક સોરી આપણે માતા પિતા ની ઉમેદ બની જાય હે પણ આપણે દેખો કે કારે ભી એને આપણે પૂછ્યું હે કે તું ઠીક તો હે કારે ભી એની મન ની વાત હમરી હે કારે ભી એની છુટ્ટી આલી હે આ સબ ચીજે એને તનાવ આલે હે આજે ભી આપણે દેખ અંજલિ બોન કે ઘણા ઘર માં આપણે જે બોને હે એ થકાવટ થઈ જાય ને એને આલસી કહી દે હ એ અગર આરામ કરે તો એને ફુરસત નું નામ આલ દે આપણે આ સબ સહી ને ભી એ ચૂપ રહે સમાજ ને આ હમસ હોગા કે ઔરત નું કર્તવ્ય સિર્ફ બીજા ની સેવા નથી એની ખુદ ની પહેચાન હે એ કેનિક ની માં કેનિક ની પત્ની તક સીમિત નથી બલ્કિ ખુદ ની ભી પહેચાન હે બોને જઈ વરે આપણી ભાવના સાજા કરે તો એને આપણે ટાળવું નથી બલ્કિ સાંભળવું હે હમસવું હે ઘર હોય બાર તે કામ નું બોજ મળી ને વાટવું હે ઔરત એકલી નથી આ મહેસૂસ કરાવવું હે આપણે દેખો કે આપણે જે બોને હે એને ખુદ ને બદલે જીવાનું વક્ત આલવું હોગા એને મનપસંદ શોક આરામ યા નિંદર બદલે ભી એને સમય આલવું હોગા એમની કે આખો દાડો આપણે એનન કથી એનન થકી કામ કરાવી રહ જેના થકી ઈ આપણા આપ થકી હીન ભાવના મહેસૂસ કરે
0: હવે ચક્રતિબન આપે સહી કીધું આપણે દેખો હો કે ઔરત થાકે હે આ કોઈ શિકાયત નથી બલ્કિ એક સચ્ચાઈ હે જે સબની સેવા કરે એને ભી સહાનુભૂતિ સહયોગ ને સ્નેહ ની આવશ્યકતા રહે અગર આપણે એક સશક્ત ની ખુશહાલ સમાજ ની જરૂરત મહેસૂસ કરી રહો તો સબતકી પહેલે આપણને એનાની દેખભાલ કરવી હોગા જે હંમેશા સબની દેખભાલ કરે હે કેમ કે જે દેખભાલ કરવા વાળું હે અગર ઈ થાકી ગયું તો આપણે દેખાંગા કે હિત તો પરિવાર જે હે ઈ વકરી સાગા
1: હવે સમાજ માં અક્સર આપણી જે બોન હે એને શક્તિ ની તરફ દેખી જા હે જે કાર્ય થાકતી નથી હંમેશા બીજા બદલે તૈયાર રહે હે જે શિકાયત નથી કરતી સબ સહન કરી લેવે હે પણ આ સોચ અધૂરી હે ઔરત ભી ઇન્સાન હે એના મેં ભી ભાવના હે થકાવટ હે સપના હે ઈચ્છાએ હે સબ થકી મોટી વાત એ હે કે દેખભાલ ની જરૂરત રહે ઔરત નું જીવન ત્યાગ ને સેવા થકી ભર્યું થકું હે પણ આનો મતલબ આ નથી કે એ સબ કુછ એકલી એકલી કરે હર બોન બદલે આપણે તીસ ગંગા કે આપણી જે થકાન હે એને આપણે છુપાવવું નથી બલ્કિ બતાડવું હે જેવી વારે આપણે ખુલીને વાત કરાંગા અંજલિ બોન તો એ વારે કોઈ આપણે સામે વાળું ભી આપણી ચીજે હમસેગા આપણી ભાવનાઓને હમસેગા કેમ કે જેવી વારે આપણી બોને ચીજે ને હંપાડે તે વારે એને કોઈ હમસતું નથી અગર એ ખુલીને વાત કરેગા તો સમાજ ને પરિવાર એની વાત જરૂર સાંભળેગા
0: હવે ચક્રતિ બોન આપે સહી કીધું ત્રણેય પ્રકાર થકી આજે કાર્યક્રમ માં આપણી બોનો થકી ઘણી અસલ વાતે થઈ હે આશા કરો હો કે આ હંગરી વાત આપણી બોનો ને ગમી હોંગા કેમ કે ટેમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું તો સૂટા તો પડો પણ સાથે પહેલા હમરી લઈ કર ગીત ને મોરે પડો સૂટા
1: હોવે

0: હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આ ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો બોને ફેરી મલંગા અનાસ કાર્યક્રમ મે એકના વિષય ને હાથે તાર ઉદી
0: રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
0: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર. હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
0: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: અરે ગોરી, ઇતને સુસ્ત ક્યો દેખ રહી હો? કુછ ખાયા પિયા નહીં હૈ ક્યા?
3: અરે દીદી, ક્યા કરું?